0: માય ખુદરેપાણ ઊભો ફેર્યો હૈ. રક્ષામંત્રી રાજસ્થાન રી જમીન વીર ભૂમિ બતાતા થકા કહ્યો કે દેશ રી હિફાજત રા કામ માય અઠેરા સપૂતા રો મોટો યોગદાન હૈ.
1: રાજસ્થાન કે યુવાઓ કો તો વૈસે ભી સેના સે બહોત ગહરા રિશ્તા હૈ. જબ ભી મેં કહીં જાતા હું સેવાઓં કે ઉપર કોઈ ને કોઈ રાજસ્થાન કા એસા બહાદુર નૌજવાન અથવા અધિકારી કોઈ હમકો મિલ જાતા હૈ. યહાં કે ઘર ઘર સે ફૌજી નિકલતે હૈ. આજ ભી હમારી ઇસ સેનાઓં મેં શામિલ હોકર નાગોર કે યુવા પૂરી નિષ્ઠા કે સાથ ભારત કી સીમાઓ કી રક્ષા કર રહે. સરકાર ભી યોજનાઓ કે મામલે મેં ઉનકે સાથ કદમ સે કદમ મિલાકર ચલ રહી હૈ. પિછલે 10 વર્ષો મેં ભારત ને અપની સુરક્ષા નીતિ મેં ઐતિહાસિક બદલાવ.
0: રાજનાથ સિંહ મહિલા વારા માન સમાજ રી તરક્કી સારું જરૂરી બતાયો અર મેડતા માય મીરા મહોત્સવ સારું કેન્દ્ર સરકાર રી ઓરું 5 કરોડ રૂપિયા દેવણ રો એલાન કિન્નો. જલસા માય મુખ્યમંત્રી ભજનલાલ શર્મા કહ્યો કે રાજ્ય સરકાર મહાપુરુષા રી યાદ માય પેનોરમા બનાર નવી પીઢી ને ઇતિહાસ હું જોડ રહી હૈ. વે કહ્યો કે સરકાર નૌજવાના મહિલામાં ગરીબા અર કિસાના રા ભલા સારું લગાતાર કામ કર રહી હૈ.
2: કહેતે કે હમારે 4 જાતિયા હૈ, કિસાન, મજદૂર, યુવા, મહિલા. અગર ઇનકા ઉત્થાન હોગા તો હમારે દેશ કા ઉત્થાન હોગા, હમારે પ્રદેશ કા ઉત્થાન હોગા. ઇસ ઐતિહાસિક આયોજન મેં પ્રદેશ કે હજારો કિસાન ઓર પશુપાલક ઉસમે ભાગ લેંગે. કૃષિ વિશેષક, વૈજ્ઞાનિક, તકનીકી જાણકાર, કૃષિ પંચકરણ ઉદ્યોગપતિ સભી ઉસમે આને વાલે હૈ. હમ ચાહતે હૈ કે હમારે હર કિસાન કા ભલા હો, હમારી માતા બહેને ભી આગે બઢે. ઇસકે લિયે લગાતાર હમારી સરકાર નવાચાર કરતે હુએ હમ કામ કર રહે હૈ. હમારી કેન્દ્ર ઓર રાજ્ય સરકાર કી યોજના હૈ, ઉનકા આપકો લાભ લેના હૈ. ક્યોંકિ બહોત સારી યોજના હમારી કેન્દ્ર ઓર રાજ્ય સરકાર કી હૈ, ઉનકા લાભ જન જન તક કૈસે પહોંચે ઇસકે લિયે હમ કામ કરતે હૈ.
0: ઈ પાછે રક્ષા મંત્રી જોધપુર માય પેલીવાળા ઉપરાષ્ટ્રપતિ ભૈરવ સિંહ શેખાવત રી મૂરત રો અનાવરણ કિન્નો. રાતાનાડા સર્કિલ માથે રાખી જ્યા જલસા માય મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ મોજૂદ રહ્યા. એ મોકે શ્રી સિંહ ભૈરવ સિંહ શેખાવતને ભારત રા લોકતંત્ર રો ચાલતો ફિરતો વિશ્વવિદ્યાલય બતાતા થકા કહ્યો કે વારી જિંદગી જનસેવા અર સાદગી રી બહેતરીન મિસાલ હૈ. એ મોકે મુખ્યમંત્રી ભજનલાલ શર્મા કહ્યો કે ભૈરવ સિંહ શેખાવત સિયાસતને સેવા રો ઝરિયો બનાયો. લાડલા દિના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાન્યું કરીચી અપીલ પાછે રાજ્યપાલ હરિભાઉ બાગડે ઈંધન બચાવણ રા મકસદું મારા આધિકારિક કાફિલા માય ગાડિયા રી તાદાદ કમ કરણ રા હુકમ દિના હૈ. રાજ્યપાલ આજ જયપુર હવાઈ અડ્ડા ઓડી જાતી વખત આગળ ચાલણવાળી ગાડી, એમ્બ્યુલન્સ અર દમકલ કામ ની લીની. શ્રી બાગડે જનતા હુઈ ખુદરી ગાડિયા કમ કામ લેવણ સાગે સાર્વજનિક પરિવહનને બધાવો દેવણ રી અરજ કિની. કાલ અલવર જિલ્લામાં ન્યારી ન્યારી વિકાસ યોજનામાં જનતાને સોંપણ રે મોકે રાખ્યા જાવણવાળા કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, અશ્વિની વૈષ્ણવ અર મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ વર્ચ્યુઅલ તરીકાઓ જોડેલા. એ દૌરાન ભીવાડીમાં ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર અર સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ રી શરૂઆત કરી ચાવેલા. ઈ સાગઈ સરે ખુર્દ પાઇપલેન અર ટપુકડા રી સરકારી સ્કૂલમાં નવા શૈક્ષણિક બ્લોક રોઈ ઉદઘાટન કર્યો ચાવેલા. ઈંધન બચાવણ રે બારામાં જાગ જગાવણ સારું પાલીમાં જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ગોસ્વામી અર SP મોનિકા સેન આજ પેદલ ચાલ અર દફતર પુગ્યા. જિલ્લા કલેક્ટર સપ્તાહમાં એક દિન પેદલ યા સાયકલોન દફતર જાવણ રો ફેસલો કિન્નો હૈ. નવી દિલ્હીમાં 1 અર 2 જૂન ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રી સદારતમાં પહેલો ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ IBCA સંમેલન રાખ્યો જાવેલા. એની તૈયારીઓના સિલસિલામાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ આજ ગુજરાત રા સાસન ગીરમાં લાયન સ્પીશીઝ સ્પોટલાઇટ કાર્યક્રમ રો ઉદઘાટન કિન્નો. એ મોકે યાદવ કહ્યો કે IBCA રો મકસદ બાઘ, શેર, તેંદુઆ, હિમ તેંદુઆ, ચીતા, જગવાર અર પ્યુમા સરીખા બિલ્લી પ્રજાતિરા મોટા જિનાવરાને બચાવણ માથે વિચાર કરનો હૈ. કેન્દ્રીય કાનૂન મંત્રી અર્જુનરામ મેઘવાલ આજ બીકાનેર જિલ્લા રાસુજાન દેસર રી 40 સરકારી સ્કૂલામાં સ્માર્ટ બોર્ડ અર ફર્નિચર દિના. હુડકોરી ઓરું કરીબ 1.25 કરોડ રૂપિયા ખર્ચો મુહૈયા કરાઈ જ્યા આ સાધનાઓ કરીબ 15,000 વિદ્યાર્થીઓને ફાયદો ફેલા. શ્રી મેઘવાલ સ્કૂલમાં પાવર ગ્રીડ કોર્પોરેશન કાન્યું બનવાઈ જ્યા નુઆ કમરા અર લાઇબ્રેરી રોઈ ઉદઘાટન કિન્નો.

0: લાગ્યો બૂંટો બીરે કાની, બસ મીઠો મીઠો મુળકાવો. કન્ને બંધી પાડકીને મારણ સારું, બો એ કામડી લ્યાયો અર દો મેલ દી. અબકારે તુડાર જે ખાગી તો દેખ લઈ, સુજા દે શું મગર માર માર ગે. અબને ટમાટર લાગ જાઉતા તન્નેય મોત ખાઈ. બીરી દાદીર માં એક દૂજે કાની દેખર મુળકી. બીરી એક એક બાત બતાવણ જોગે. પળાથી મારને નીમ કન્નેય બેઠ ગયો. દાદીને બોલ્યો, બહોત નિંબોળી લાગશી, તન્ને ઇતણી દેશું. અર્બણ દોનું હાથ ચોડા કર દિયા. બસ બંસીએને ઈરે કન્ને ના લાગણ દઈ, બો પાડ દેશી. આમરી ગુઠલી બણી તો કાઢી, નહીં તો આજને બહોત આમ લાગ જાઉતા. બીરે આંખ્યા માય પીડરો પાણી અર મુંડે માય સુવાદરો પાણી સાગે સાગે આયા. મા અર દાદી દોનું ગળગળી ઓગી. દાદીરી આંખ્યા આગે આમ લ્યાયો બી દિનરો ચિત્રાવ ઉકેરી જ ગયો. દાદી ઓ દેખ, એક ચીજ લ્યાયો હું આજ, બાણિયારે જંગળે કને લાદી. મેં દેખ તાઈ ચક્કર બાજ લ્યાયો, નહીં તો ટિંગર ખોસ લ્યાવતા. ઇતણા મોટા મોટા આમ લાગશી, મીઠા મીઠા, સગળાને એક એક દેશું, પણ મેં દો લ્યુંગા. બીરા દો બેલી બાસ મૈયા ઓર આગ્યા. અર બે આમરો બૂંટો લગવાવણમાંય બીરે સાથે કામમાંય જૂટ ગયા. બો રસ લે લેર આમ ખાવણરા સપના પૂરા આવતા દેખણ લાગ્યો. બીરે બેલિયા રે ઈયા હોણ લાગી, જાણે આ ગુઠલી થોડી તાળમાંય એક બૂંટો બણજ્યાસી. અર દેખતા દેખતા રૂંખ અર આથણ શું પહેલી પહેલી ઈણરે આમ ઝડઝડ પડન લાગ જ્યાસી. અર બો સગળાને આમરી જોળી ભરભર બાંટસી. બો આમરી ગુઠલીને કઈ દિના તક આથણ દિનગે દેખતો, પણ બાત બણી કોની. બો આપરે બેલિયાને બોલ્યો, આમ બાખળરી માટી માનને કોની સાથ, આમ ફક્ત બાગામાં લાગ શકે. ચલો કોઈ બાત નહીં, આપણા બાણિયારે જંગળે કને લુકર ખડ્યા જવાગા અર બાને આમ ખાંતાઈ દેખ લેશ્યા. નીમરી નિમોળી આમ વર્ગી હોય હની દાદી, પણ દાદીને હુંકારો ભરાયો. બીરી ઈણ બાતમાંય બહોત મોટો રાજો. દાદી બીરી મનગત સમજતી બોલી, નિંબોળી આગે આમ કી કોની હોય બેટા? હા દાદી, પીળી નિંબોળી અર પીળો આમ. દાદી આમ નિંબોળીરી નકલ માર્ગે મોટો એડવે નહીં. અરબો તકડો સો હાંસ્યો, આ હા હા, નિંબોળી ગી ઓડ આમ હોવઈ કોની આમ.
1: શ્રોતાઓ, સુણી વિનોદ સ્વામીની લિખેલી આ કહાણી આમ પૂછ. અબ બાત કરાં થોડી ખેતીબાડી ગી. તો ખેતીબાડીમાં આજકલ કિસાન ભાઈ કી જ્યાદામાં જ્યાદા રાસાયણિક ખાતા હૈ વાંગો પ્રયોગ કરે, તો બી શું આપણી જી માટી હૈ ભીગું સ્વાસ્થ્ય ખરાબ હોય, ઓર આપણે દેખા કે નિરંતર ઉત્પાદન જગ્યા કી હૈ ગિરન લાગ રહ્યું હૈ. તો એ સમસ્યા શું બચન સારું કી હૈ કિસાન ભાઈને જ્યાદામાં જ્યાદા જે કે દેશી ખાતા હૈ વાંગો ઇસ્તેમાલ કરવો ચાહીએ. જ્યાં બ્રહ્મી કમ્પોસ્ટ હૈ, તો બ્રહ્મી કમ્પોસ્ટ જકી હૈ ખેત કે કચરો ઓર જકો કૂડો કચરો હૈ યા ગોબર હૈ શું તૈયાર કરે, એ જકા કિસાન કા મિત્ર કેંચવા હોય ઓર જકા દૂસરા સૂક્ષ્મ જીવ હૈ વે બનાવે. તો આ જકી વર્મી કમ્પોસ્ટ હૈ બહોત હી લાભદાયક હૈ કિસાન ભાઈયા ખાતર, ક્યુંકિ ઇમે ખર્ચો કમ લાગે ઓર સસ્તી પડે. ઇંગે લાભ કી બાત કરાં કિસાન ભાઈઓ, તો ગોબર કી ખાદ કી તુલનામાં વર્મી કમ્પોસ્ટ મેં સૂક્ષ્મ જીવાણુ જકા હોય બહોત હી જ્યાદા માત્રામાં હોય. એ શું તૈયાર ખાદ ફસલા ખાતર બહોત હી બઢિયા હોય, ફસલ કી જકી પ્રતિરોધક ક્ષમતા હોય વા બઢે ઓર ઉત્પાદન ભી બઢે. બ્રહ્મી કમ્પોસ્ટ કો જે આપણા માન લ્યો લગાતાર પ્રયોગ કરા, તો માટી કે અંદર કી હૈ પાણીને શોષણ કી ક્ષમતા બઢે, યાની જલ ધારણ કી ક્ષમતા હોય વા બઢે, જીશું ભૂમિ કો કટાવ રૂકે, પૌધા મેં જલ ઉપલબ્ધતા મેં વૃદ્ધિ હોય, સોકો કોની આવે ફસલ મેં ઓર આપણને અચ્છો ઉત્પાદન મિલે. એ ખાદ કા ઉપયોગ શું જલ ગે વાષ્પીકરણ મેં કમી હોય, એક સારું ફસલને કી હૈ સિંચાઈ કી યાની પાણી કી કમ જરૂરત પડે, એર સાગે સાગે ખેત મેં કે હુમરસ જકો હોય જકો માટી ખાતર બહોત હી જરૂરી હૈ બિંગી બઢોતરી હોય. ઓર માટી કે અંદર જકો મેઘો પાણી હૈ બિંગી જકી બૂંદાંગો આઘાત હોય માર હોય બિન સહેણ કી ક્ષમતા બઢે. વર્મી કમ્પોસ્ટ કા પ્રયોગ શું